0: आज हामी प्रकाश दुई अध्यायको एकदेखि सात पदसम्म हेर्नेछौ। आजको वचनको शीर्षक आफ्नो पहिलो प्रेम र जोशलाई जोगाई राखौ भाग एक।
1: हालेलुया।오늘 본문의 주님께서 요한에게 소아시아 일곱 개 교회 중에 하나인 에베소 교회를 향해 하시는 말씀입니다.
0: 할렐루야. 아즈코 वचनमा प्रभुले यूहन्नालाई एशिया माइनरका सातवटा मण्डलीहरूमध्ये एक एफिससको मण्डलीको निम्ति भन्नुभएको वचन यही हो।
1: एफेसो는 어떤 도시였을까요?
0: 에피소스 कस्तो शहर थियो होला?
1: 저희가 이번에 터키 트리키에 소아시아 일곱 개 교회 성지 순례를 했는데요.
0: 이번에 हामीले 터키고 에시아 마이너마 रहेका 7वटा मण्डलीहरुको पवित्र तीर्थ यात्रा गर्यौं।
1: 그중에 처음 저희가 간 곳이 셀축에 있는 예베소 에페소스였습니다.
0: 그중에 हामी सबैभन्दा पहिले गएको ठाउँ सेल्सुकमा रहेको एफिसस थियो।
1: 고대 그리스 로마의 중심 도시요. 에베소는 소아시아의 수도입니다.
0: 요 프라친 그릭 로만 사마그지코 एक केन्द्रबिन्दु थियो र एफिसस एशिया माइनरको राजधानी थियो।
1: 정치, 문화, 경제 모든 면에서 중심이에요.
0: 요 राजनीति, संस्कृति र अर्थतन्त्र सबै पक्षमा केन्द्र थियो।
1: 그래서 아시아의 별이라는 별칭이 있었어요.
0: 대세리 에슬라이 에시아의 타라 भन्ने उपनाम दिएको थियो।
1: 고대 로마 제국의 4대 도시 중에 하나로 꼽힐 만큼 번성했던 항구 도시.
0: 요 प्राचीन रोमन साम्राज्यका चार ठूला शहरहरूमध्ये एक मानिने अति नै समृद्ध बन्दरगाह शहर थियो।
1: 그래서 소아시아의 시장, 그래서 터키 땅 전체가 가장 중요한 게 필요하면 예배소에 와야 구입할 수 있었다라고 하는 그러한 상업의 중심지, 문명의 꽃, 빛이 바로 예배소입니다.
0: 그래서 에피소스라이 에시아 마이너의 바자르 भनिन्थ्यो। 터키의 संपूर्ण भूमिमा कुनै पनि महत्त्वपूर्ण कुरा आवश्यक पर्दा एफिससकै आएर किन्नु पर्थ्यो भनिने व्यापारको केन्द्र, सभ्यताको फूल र ज्योति नै एफिसस थियो।
1: 또한 예베소는 우상 숭배와 황제 숭배가 성행했는데요.
0: 사실 에피소스만 물티 부자 र 섬브라트코 부자 व्यापक रूपमा प्रचलित थियो।
1: 다산의 신, 자손을 많이 낳게 해달라고 구하는 다산의 신의 이름 아데미 신전이 웅장하게 저렇게 있었을 거고 지금은 몇 개의 기둥만 남아있더라고요.
0: 내래 선탄고 감원하 거대이 부진이 우르벌따기 대비 아르테미스고 법의 문딜 때한 티요. 따라 어이래 번이 때한 기이 컴바루 마트바기 레가 선.
1: 예배소 사람들이 열정적으로 숭배했던 아담이 여신의 가슴에는 유방이 24개 달려있어요.
0: 에피소스가 많이 서류래 조스가 사업 부자거네 아르테미스 데비고 타티마 24개 이스턴하루 뒤에
1: 머리에는 바벨론을 상징하는 성을 이고 있고요.
0: 다우코마 원래 바벨론고 버틱 소룹 에우타 킬라 보기기 진
1: 몸에는 특이한 사냥꾼 니무롯을 상징하는 사자, 호랑이, 사슴 등 짐승의 부조가 새겨져 있습니다.
0: 러 서리마 차히 어노토 시카리 니무롯고 버틱 소룹 싱어 반 어린 자스타 자나우르고 아크리티 구디에고 디요.
1: 매년 5월 아데미 축제날이 되면 유방과 같은 수의 24명의 흰옷을 입은 아데미 신전의 여자 사제 24명이 앞장을 서고
0: हरेक वर्ष मे महिनामा आर्टेमिसको उत्सवको दिनमा स्थानको संख्या बराबर अर्थात 24 जना सेतो कपडा लगाएका आर्टेमिस मन्दिरका महिला पुजारीहरू अगाडि राख्थे।
1: ट्युएनन 남자들 가운데 자신의 고환을 아데미 여신에게 바친 남자 사제들이 아데미 여신상을 모시고 출발합니다.
0: र तिनीहरूको पछाडि पुरुषहरू मध्ये आफ्ना अंडकोष आर्टेमिस देवीलाई चढाएका पुरुष पुजारीले आर्टेमिस देवीको मूर्ति बोकेर यात्रा सुरु गर्थे।
1: सिन्जोनल चुल्बानन आदेमी यशिनसाङ्गा चुक्चे हेङ्गरी एबेसोसिए डोङचोके इन्नन मागनेसिया मुनुल टुङेसो एबेसो सिचङुरो थ्रोवायो।
0: मन्दिरबाट निस्किएको आर्टेमिस देवीको मूर्ति र उत्सवको जुलुस एफिसस शहरको पूर्वमा रहेको म्याग्नेसिया ढोकाबाट एफिससको नगर भवनमा प्रवेश गर्थ्यो।
1: क्रमै क्यु सिचङे 예베소 총독이 나와서 아데미 여신에게 문안 인사를 올립니다.
0: 때스파치 테스 나거 바운마 에피소스카 라즈팔 아이라 아르테미스 데비라이 던더봇 와 아비바든 거티.
1: 그러면 페레테스 거리를 지나서 셀시우스 도서관을 거쳐서 에베소 부두에 도착하면 그때부터 소를 바치는 희생 제사를 아데미 여신에게 했어요.
0: 때스파치 큐레츠 सड़क हुँदै सेल्सस पुस्तकालय पार गरेर एफिससको बन्दरगाहमा पुगेपछि त्यहाँबाट आर्टेमिस देवीलाई साँढे बलि चढाउन कार्य सुरु हुन्थ्यो.
1: नाम्जा साजेदरी 24 마리의 황소의 고환을 잘라서 아데미 여신의 목에 걸었다 그래요.
0: 그룹 부자리어루레 24वटा साँढेका अण्डकोशहरू काटेर आर्टेमिस देवीको घाँटीमा माला जसरी लगाइदिन्थे भनिन्छ.
1: 그러면 군중들이 함성을 터뜨리고 무용수들이 음악에 맞추어서 춤을 추고 그러면서 도살된 양의 부위를 떠서 본격적으로 제단에 올려서 불태워서 아데미 숭배를 시작했다고 합니다.
0: 때스파치 빌레 제제카르 거르티오 너덕하루 성깃고 탈마 나스테 러 까티에가 투마하루가 바하루 베디마 라키라 푸너룹마 절라우데이 아르테미스코 아라드나 수루 운티오 바닌사.
1: 이렇게 로마 4대 도시 가운데 하나, 아시아의 문화, 교육, 정치, 경제 중심지, 우상의 도시에 누가 그리스도의 복음을 전했을까요? 사도 바울이죠.
0: 에서리 로만 사무라제가 4 프로묵 서하루 아루마데 1. 에시아코 상스크리티, 식사, 라지니티, 라 어사탄드로코 켄드라 아니 무르디고 요 서하루마 크리스코 수소마사 커스테 파사 거리홀라 프레릿 파울 네이 홀.
1: 3차 전도 여정 가운데 선교정 가운데 에베소의 복음을 전했어요.
0: 아프로 테스토 미셔너리 에트라고 그럼마 우하리 에피소스마 수스마자를 발사할 거는 봐요.
1: 약 3년 정도 도란노 소원에선 2년 이상 강론 복음을 설파했는데요.
0: 럭벅 3버스 자티 아니 뚜런더스코 파르살라마 2버스 반다 버리 사마에 우하리 수스마자고 백해 발사할 거는 봐요.
1: 그 복음이 에베소 땅을 넘어서 소아시아로 퍼져갔어요.
0: त्यो सुसमाचार एफिससको भूमि नागेर सम्पूर्ण एसिया माइनर भरि फैलियो.
1: इच्छरो मारिमिदा. 바울을 통해서 그리스도의 복음이 예베소를 점령하고 소아시를 점령하자 무슨 일이 일어났는지 아십니까?
0: 호, 예서리 네 바울द्वारा 그리스도 सुसमाचारले एफिसस र एसियाका माइनरहरूलाई जित्दा के भयो थाहा छ?
1: 데메드리오라고 하는 우상의 세공업자를 많이 거느린 사장이 그 우상 장사가 안 되니까 자신들의 직원들을 불러놓고 이런 말을 합니다.
0: 데메트리아스 남 가리가 धेरै मूर्ति बनाउने कालीगढहरुका मालिकले आफ्नो मूर्तिको व्यापार ठप्प भएपछि आफ्ना कामदारहरुलाई बोलाएर यस्तो भनेका थिए.
1: 여러분, 우리는 우상 장사를 해서 먹고 살잖아요.
0: महानुभावहरु, हामी यही मूर्तिको व्यापार गरेर आफ्नो जीविका चलाउँछौ हैन र?
1: 근데 바울이란 사람이 사람의 손으로 깎아서 만든 것은 신이 될 수가 없고 우상이라고. 그래서 우리 우상 장사가 안 돼요.
0: 그러 바울 भन्ने मानिसले मानिसको हातले बनाएका कुराहरुमा देवता होइनन् ती त केवल मूर्ति मात्र हुन् भनिरहेको छ जसले गर्दा हाम्रो मूर्तिको व्यापार चौपट भइरहेको छ.
1: 예베소뿐만 아니라 온 아시아의 많은 사람들을 설득해서 우리의 손으로 만든 우상을 사지 말고 예수를 믿으라고 설파하니까 많은 사람들이 예수 앞으로 가고 있어요.
0: 우슬리 에피소스만 마다 होइन तर सम्पूर्ण एशियाका धेरै मानिसहरूलाई सम्झाइ बुझाइ हाम्रा हातले बनाएका मूर्तिहरू नकिन्न र येशूमाथि विश्वास गर्न भनिरहेको छ. त्यसैले धेरै मानिसहरू येशूतर्फ लागिरहेका छन्.
1: 이러다가는 우리 사업이 망하겠어요. 우리뿐만 아니라 위대한 여신 아데미 신전도 무가치하게 될 것 같아요.
0: त्यस्तै हो भने हाम्रो व्यवसाय त बर्बाद हुने नै छ. हाम्रो मात्र होइन महान देवी आर्टेमिसको मन्दिरको पनि केही महत्व रहने छैन जस्तो देखिन्छ.
1: आर्टेमिस सिन्दो युयोमी सराज बढीको गते. कृतामियन भोगुमल चोनाजी मोथागे भाउरल चोचानेया देम्बिदा.
0: आर्टेमिस देवीको शान र गरिमा पनि हराएर जाने खतरा छ. त्यसैले सुसमाचार प्रचार गर्न नदिन हामीले पाउलाई धपाउनु पर्छ.
1: इच्छरो मारिमिदा. 바울 한 사람 그리고 소수의 믿음의 열정에 불꽃이 타오르니까.
0: 호, 에서리네 바울 एकजना र थोरै संख्यामा रहेका विश्वासीहरूको विश्वासको जोशीले ज्वाला बलेपछि
1: आदमी신전이 최고의 중심을 이루었던 그 땅에서 수천 명의 신전의 여사제와 남사제들이 도로 문짓을 했던 그 땅에서
0: 아테미스코 만디 सबैभन्दा ठूलो केन्द्र रहेको त्यस भूमिमा जहाँ हजारौं महिला र पुरुष पुजारीले अश्लील एवं पाप कर्महरू गर्थे।
1: कृगो구상을 만들어 파는 장사치가 즐비했던 그 땅에서 바울을 통해서 복음이 증거되니까 많은 이들이 복음 앞으로 예배소 교인들에서 돌아왔어요.
0: 아니 ती मूर्तिहरू बनाएर बेच्ने व्यापारीहरूले भरिएको देशभूमिमा पाउलद्वारा सुसमाचार प्रचार भएपछि धेरै मानिसहरू सुसमाचार तर्फ फर्के र एफिसस मण्डलीका विश्वासीहरू बने।
1: 사도행전 18장 19장에 보면요. 예배소 장로들도 훌륭한 분들인데요. 바울의 동역자들이어서 바울과의 이별을 눈물로 아파합니다.
0: 프레리트고 부스탁 18, 19 어대에만 헤다 에피소스가 프라친 어구아루파니 대리 어설백티어루 티에 디니어루 바울과 서거미어루 바이카레 바울성과 비다운 퍼다 아수바가이라 두킷 바이카티에
1: 우리 교회도 장로님들 중에 훌륭한 분들이 많이 계신데요.
0: 하므로 멀리마 파니 프라친 어루마데 대리 아더니에 이라 어설백티어루 훈훈차
1: 훌륭한 장로님은 어떤 장로님일까요? 여러분은 어떤 모습이 훌륭한 장로님이라고 생각합니까?
0: 더러 에우타 어설 어구아 코스토 훈훈 퍼사 토파이코 비차르마 코스토 루프 와 소바 바이코 백티 어설 어구아 호
1: 목회자가 목회를 잘할 수 있도록 협력을 잘하는 분이 훌륭한 장로님이에요. 훌륭한 중직자예요.
0: 퍼미스터가 세벅 파스터레 멘델리코 세바카이 람더리 거너 사코스 바네라 람더상 서요가니 백티네 어설 어구아 호 우하네 어설 라 짐베바리 어구아 호
1: 만약 중직자로 하나님이 세우셨는데 목회자가 목회를 하지 못하도록 끌어내리려고 하고 브레이크를 걸고 쓰러뜨리려고 한다면 그는 벗어난 변질된 중직자죠.
0: 에디 퍼미스터리 커스라이 महत्वपूर्ण अगुवाको रूपमा नियुक्त गर्नु भएको हो तर उसले पास्टरलाई सेवकाई गर्न नदिन खुट्टा तान्ने बाधा पुर्याउने वा ढाल्ने प्रयास गर्छ भने ऊ आफ्नो मार्गमा विचलित भएको अगुवा हो।
1: मूसेका हनानीमे तु गाउँदेसो आरोनको हुरुल सेउज्यो।
0: मूसाले परमेश्वरको इच्छा अनुसार हारून र हुरलाई खडा गरे होइन त?
1: वे सेवयो मूसे उतुपार अतके हराग्यो?
0: तिनीहरूलाई किन खडा गरिएको थियो? मूसाका दुवै हातलाई के गर्नका लागि भन्नुस् त?
1: भाइ जो मेबायो अतके हराग्यो? भाछो जुराग्यो।
0: कृपया भन्नुस् त के गर्नका लागि? थाम्नका लागि अर्थात सहयोग गर्नको लागि।
1: मूसे उसायगलो अतके हराग्यो? भाछो जुगो थवाजो।
0: मूसाको सेवकाईलाई के गर्नको लागि? थाम्न र मदत गर्नको लागि हो।
1: अपुरो ४월 19일 우리 교회에서 새로운 세 분의 장로님, 네 분의 안수 집사님, 여덟 분의 권사님을 세우려고 합니다.
0: 아우도 अप्रिल 19 तारिकमा हाम्रो मण्डलीले नयाँ 3 जना अगुवाहरू, 4 जना डिकनहरू र 8 जना महिला डिकनहरूलाई नियुक्त गर्न गइरहेको छ।
1: मुख्यजारल चाल 바쳐 드리고 목회자와 동역하는 훌륭한 직분자들이 세워지도록 기도해 주시기를 소망합니다.
0: 퍼미스터가 세벅라이 राम्रोसँग सहयोग गर्ने र उहाँसँगै मिलेर काम गर्ने असल पदाधिकारीहरू खडा हुन सकुन भनेर प्रार्थना गरिदिनु हुनेछ भन्ने आशा गर्दछु।
1: 예배소 교회가 이처럼 잘 나갔는데요. 그렇게 잘 나가던 그 예배소 교회 40년의 세월이 흐르자 어떻게 되었을까요?
0: 에피소스코 मण्डली 이처럼 धेरै राम्रोसँग अघि बढिरहेको थियो। तर त्यसरी राम्रो चलिरहेको एफिसस मण्डलीमा 40 वर्षको समय बितेपछि के भयो होला?
1: उनी본문에 40년의 역사가 지난 뒤에 하나님 예배소 교회를 향해서 하시는 말씀입니다. 어떤 말씀하셨어요?
0: 아직도 파트마 40 वर्षको इतिहास बितेपछि 퍼미스터리 에피소스 मण्डलीलाई भन्नुभएको वचन छ। उहाँले के भन्नुभयो?
1: 같이 읽어 보겠습니다. 시작. 내가 내 행위와 내 수고와 내 인내를 안다. 내가 참고 내 이름을 위하여 견디고 게으르지 아니한 것을 아노라. 할렐루야.
0: 아우노스 성의 포럼 수루 가롬 팀라 काम하루 팀라 परिश्रम र सहनशीलता मलाई थाहा छ र तिमीले खराब मानिसहरूलाई सहन सक्दैनौ तर तिनीहरू जसले प्रेरित हुँ त भन्दछन् तर वास्तवमा होइनन् त्यसलाई जाँचेर झुटा भेटाएका छौ भनी म जान्दछु तिमीहरूले धैर्यपूर्वक सहेका छौ र मेरो नाउँको खातिर कष्ट भोगेका छौ अनि तिमीहरू थकित भएका छैनौ। हालेलुया।
1: 여러분의 모습이 되시기를 주님의 이름으로 축복합니다. 축복합니다. 주님께서 알고 계셨어요.
0: 너희들 모두의 जीवन 번이 이렇게 되는 사고스 번이 प्रभुको नाममा आशीष दिदछु। 헤르노스 प्रभुलाई सबै कुरा थाहा थियो।
1: 예배소 교회 성도들이 눈물로 인내하면서 자신들의 지금의 여정은 고난과 눈물이지만 잘 믿음을 지켜가고 있는 걸 알았어요.
0: 에피소스 मण्डलीका विश्वासीहरूले आँसु बगाउँदै बगाउँदै धीरज धारण गरेको र तिनीहरूको वर्तमान यात्रा संकष्ट र आँसुको भए तापनि तिनीहरूले विश्वासलाई दरो गरी थामिराखेका छन् भन्ने कुरा प्रभुले जान्नु भएको थियो.
1: 40년이 세워진 뒤에 에베소 교회가 어떻게 됐냐면요. 에베소 땅에 복음을 전했던 사도 바울은 순교의 제물이 돼서 사라졌죠.
0: मण्डली स्थापना भएको 40 वर्षपछि एफिसस मण्डलीको अवस्था कस्तो भयो भने एफिससको भूमिमा सुसमाचार प्रचार गर्ने प्रेरित पाउल सहित भई संसारबाट विदा भइसकेका थिए.
1: कृको दु बन्चे मुख्यजायत्तम सादो योहानन येशु क्रिस्तको복음을 전했다는 이유로 지금 밤모섬에 유배가 돼 있어요.
0: 아니 दोस्रो सेवक हुनु भएका प्रेरित योहन्ना येशु क्रिस्तको सुसमाचार प्रचार गरेको कारणले गर्दा यतिखेर पद्मस टापुमा निर्वासनमा हुनुहुन्थ्यो.
1: 세 번째 새로운 목회자가 와 있지만 어떻게 사도 바울과 사도 요한의 분량을 감당하겠어요?
0: 테스로 नयाँ सेवक आउनु भए तापनि उहाँले कसरी प्रेरित पाउल र प्रेरित योहन्नाको जस्तो ठूलो आत्मिक भार सम्हाल्न सक्नुहुन्थ्यो र?
1: 그럼에도 에베소 교인들은 말입니다.
0: 테소 भए तापनि एफिसस मण्डलीका विश्वासीहरूले भने
1: 복음의 박해 앞에서도 다수의 무리들 앞에서도 그 어마어마한 아데미 신전, 그 우상단지가 즐비한 그곳 앞에서도 소수의 무리들이 끝까지 믿음을 지켜냈어요.
0: 수소마사고 소다울코 사문네 투로 빌코 어가리 아니 또 비쌀 아르테미스코 만디라 무르티어루레 버리에코 타오코 어가리 파니 토레 상캬마 바에라 파니 안테스마 아프노 비스와슬라이 조가이 라케.
1: 조상신을 숭배하지 않는다고 머리채를 잡고 땅바닥에 내동댕이 치는 그 요정 가운데서도 믿음을 지켜갔던 우리의 선조들처럼 말입니다.
0: 비트리데브 와 푸라나 데우타하루고 부자 나가리고 바니 커팔 삼마테라 부이마 파사리다 바니 비스와스 조가오니 암라 푸르카하루 자스테이 티니올레 비스와스 담이라케.
1: 교회를 파괴하려고 교회 안에 악한 지들이 몰려들었어요. 그런데도 그 악한 자들을 무찔렀죠.
0: मण्डलीलाई नष्ट गर्नका निम्ति दुष्ट मानिसहरू मण्डलीभित्र हुल्का हुल पसेका थिए तापनि तिनीहरूले ती दुष्टहरूलाई परास्त गरे.
1: तो हाना झाचिङ सादोरो हामेन्सो सुसुरो क्योए जिदोजा हेङ्सेरो हामेन्सो भोगुमे बोन्जिरुल ब्योन्जिनसिकिगो पाग्योरेत्तोन आखान जादुल्तो यङ्चोगोरो क्यो इसोक्की तेमुने मुचिल्लोसे.
0: अर्को कुरा आफूलाई प्रेरित बनाउने र मण्डलीका अगुवा जस्तो भई सुसमाचारको सत्यतालाई बङ्गाउने र नष्ट गर्ने दुष्टहरू आत्मिक रूपमा भित्र पसेका थिए तर तिनीहरूले तिनीहरूलाई पनि चिनेर धपाए.
1: पाउलले भ्याउन देरो योहानले भ्याउन देरो जुनिमे इले छुङसमुल ताइस.
0: तिनीहरूले पाउलबाट सिके बमोजिम र योहन्नाबाट सिके बमोजिम प्रभुको काममा पूर्ण रूपले विश्वस्त र निष्ठावान भई सेवा गरे.
1: छामको इन्द्रियामे हनसिनल कक्कजि गम्गोय. हसानक्योएसो हनसिनासिदागा जिचिगो पोगेआगो सिपुल ते इच्ची अन्सुनिका.
0: तिनीहरूले सहेर धीरज धरेर अन्तसम्मै आफ्नो समर्पणतालाई जारी राखे. वासन मण्डलीमा सेवा गर्दा गर्दै थाकेर सबै कुरा छोडिदिउँ जस्तो लाग्ने क्षणहरू के तपाईँको जीवनमा आउँदैनन् र?
1: जुबाङबुरुल हादागादो क्योसारुल हादागादो छङसो बोङसारुल हादागादो छ्याङ बोङसारुल हादागादो छङछुनदेआगेसो मिपान्छानेसो जेजिकबुसोएसो सम्गिदागादो पोगिआगो सिपुन तेगा इच्ची अन्सुनिका.
0: भान्साकोठामा सेवा गर्दा, शिक्षकको रूपमा सिकाउँदा, सरसफाईको सेवा गर्दा, गाडीको सेवा गर्दा वा एल्डरहरूको विभिन्न विभागहरूमा सेवा गर्दा गर्दै पनि हरेस खान मन लाग्ने समय आउँछ नि, होइन र?
1: योजन वर्ष दु जुचे देन्नेन्देयो. इम्मानुएल चान्याङदे, होसान्ना चान्याङदेगा जुइल ओजन येबे, ओहु चान्याङ येबे दा माछोजिगो मोदुन ग्योइनदेरि दा जिबुरो दोरागान दुइएदोयो.
0: भर्खरै गएको दुई हप्तादेखि इमानुएल संगीत टोली र होसन्ना संगीत टोलीले आइतबारको बिहानको आराधना र दिउँसोको संगति सकिएर सबै विश्वासीहरू घर फर्किसकेपछि पनि
1: सोयबेसिरेसो 2 시간씩 찬양 연습을 합니다.
0: 단어 아라드나 घरमा बसेर 2-2 घण्टासम्म संगीतको अभ्यास गरिरहेका छन्.
1: 기쁨으로 하고 있을까요? 열정으로 하고 있을까요?
0: 게 दिनहरूले यो काम आनन्द साथ गरिरहेका होलान्? 조스가 우사가 사업 거리래가 홀란.
1: 그러나 저희 교회 2부 찬양팀, 찬양 예배 찬양팀, 수예배 찬양팀 열심히 찬양합니다.
0: 따라 아무 मण्डलीको दोस्रो आराधनाको आराधना टोली, दिउँसोको संगति टोली र साना आराधना टोलीहरूले साच्चै नै मेहनतका साथ प्रभुको महिमा गरिरहेका छन्.
1: इम्मानुएल 찬양대도 호산나 찬양대도 부활절 칸탄타 준비를 마치고 차를 타는 시간을 제가 보니까 5시 30분, 6시 사이 여간에 끝나고 집으로 가요.
0: 임마누엘 र होसन्ना संगीत टोलीले पुनरुत्थानको उत्सवको तयारी सिद्धाएर घर फर्कन गाडी चढ्ने समय हेर्दा बेलुकी 5:30 देखि 6 बजेको बीचमा मात्र तिनीहरू घर जान्छन्।
1: 대단한 믿음이구나 하는 생각이 듭니다.
0: 말할 없이 요 사실 내 ठूलो र अचम्मको विश्वास हो।
1: 코로나 시기가 지나면서 교회에서 점심 식사가 없어진 교회들이 더러 있어요. 어떤 교회는 한 달에 한 번 국수 말아 먹는데요.
0: 코비드고 समय 비테पछि कतिपय मण्डलीहरुमा दिउँसोको खाना खुवाउने व्यवस्था नै बन्द भएको छ। 군에 군에 मण्डलीमा त महिनाको एक पटक मात्र चाउचो खाने गर्छन् रे।
1: 어떤 교회는 외부 업체에 맡겨서요. 그 업체가 음식을 준비해 두면요. 교인들은 사비로요. 그 음식을 사 먹는 교회도 있대요.
0: 군에 मण्डलीले 자히 바히라코 호텔 와 캐터링라이 जिम्मा 빈천 र तिनीहरुले खाना तयार गरिदिएपछि 비스와시여루레 아프니 파이사 티레라 키니 카누 파니 몬달리 파니 산레.
1: 그러나 저희 교회 주방부는요 믿음 소망 사랑팀으로 나누어서 석 달간씩 수고를 하는데요.
0: 따라 함로 몬달리고 반사 비박 보니 비스와스 아사 라 프렘 거리 3오타 톨리마 비바전 바헤라 하레 3-3 마이나마 팔레이 팔로 퍼리스람 거리 레이카 산.
1: 얼마나 열심히 준비를 하는지 음식 맛이 점점 더 좋아져요.
0: 티니오레 에디데레 메헤넛카 사트 카나 타얄 거선 키 खानाको स्वाद दिन प्रतिदिन अझ मिठो हुँदै गइरहेको छ।
1: संगोनिमदुलतो जमजम द शिक्षाउ गासिनु भन्दरी मानाजिगो इस्सयो।
0: त्यसैले संगति सकेर खाना खाएर मात्र घर जाने विश्वासीहरुको संख्या पनि लगातार बढिरहेको छ।
1: सुगु आसिनु जिप्सानिम कोनसानिम कुरिगो चालबुम मरिए नामजा